आकाशवाणी समाचार यश्वी मेहता वांचे छे। सौ प्रथम मुख्य समाचार। देशना युवानोना कल्याण अने भविष्य करता वधु महत्वनुं कंई नथी तेम कही प्रधानमंत्रीए पेपर लीक मामले फास्ट ट्रेक अदालतोनी रचनानी जाहेरात करी। नीट पेपर लीक अने शिक्षण मंत्रीना राजीनामानी मांगणी मुद्दे होबाळा बाद संसदना बंने गृहनी कार्यवाही बपोर सुधी मोकूफ। सिक्किम टनल दुर्घटनामां तपास समितिनी रचना। ભારતે સિંધુ જળ સંધિ પર સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનની ટિપ્પણીને ફગાવી। ગુજરાતના વલસાડમાં બારે મેઘ ખાંગાની સ્થિતિ સર્જાતા તંત્ર એલર્ટ। અને ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રણ મેચની T20 ક્રિકેટ શ્રેણીનો આજે હરારેમાં રમાનાર મેચથી આરંભ। સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પુનરોચ્ચાર કર્યો કે દેશના યુવાનોના કલ્યાણ અને ભવિષ્ય કરતાં વધુ મહત્વનું કંઈ નથી। સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે સરકાર પેપર લીકમાં સામેલ લોકોને ઝડપી અને કડક સજા સુનિશ્ચિત કરવા ફાસ્ટ ટ્રેક અદાલતોની સ્થાપના કરશે। પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમણે સંબંધિત અધિકારીઓને આ સંદર્ભમાં તમામ જરૂરી પગલાં લેવા નિર્દેશ આપ્યો છે। તેમણે ભારપૂર્વક જણાવ્યું કે યુવાનોના ભવિષ્યને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરનારાઓને છોડવામાં આવશે નહીં। તેમણે ઉમેર્યું કે વિદ્યાર્થીઓના હિતનું રક્ષણ કરવા શ્રેણીબદ્ધ પગલાંના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે। નીટ પેપર લીક કેસ સહિત વિવિધ મુદ્દા પર વિપક્ષના વિરોધને કારણે સંસદના બંને ગૃહ બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યા છે, જ્યારે લોકસભા સવારે 11 વાગ્યે દિવસ માટે મળી ત્યારે સ્પીકર ઓમ બિરલાએ પ્રશ્નકાળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ વિપક્ષી સભ્યોએ નીટ અને વિદ્યાર્થીઓ

0: ના વિરોધનો મુદ્દો ઉઠાવ્યો. શ્રી બિરલાએ કહ્યું કે પ્રશ્નકાળ દરમિયાન કોઈપણ સભ્ય અને અન્ય કોઈપણ મુદ્દા પર બોલવાની મંજૂરી આપવામાં આવશે નહીં. શ્રી બિરલાએ કહ્યું કે સરકારે અગાઉથી જ વિપક્ષી સભ્યોને ખાતરી આપી છે કે તે નીટ પર ચર્ચા કરવા માટે તૈયાર છે.
1: हर मुद्दे पर चर्चा करने को तैयार है. आप प्रश्नकाल के बाद आइए, जिस नियमों के तहत भी आप चर्चा करना चाहते हैं, सब दलों के साथ बैठकर हम चर्चा करने के लिए सरकार से भी बात करेंगे. सरकार भी चर्चा करने को तैयार है.
0: રાજ્યસભામાં પણ આવું જ દ્રશ્ય જોવા મળ્યું. સવારે 11 વાગે કાર્યવાહી શરૂ થઈ ત્યારે સભાપતિ સીપી રાધાકૃષ્ણને દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદ અને પૂર, વીજળી અને ભૂસ્ખલન સહિત સંબંધિત આફતોને કારણે થયેલ જાનહાની પર દુઃખ વ્યક્ત કર્યું. વિપક્ષી સભ્યોએ નીટ પેપર લીકના મુદ્દા પર સૂત્રોચ્ચાર શરૂ કર્યા. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે સરકાર નીટ મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છે, પરંતુ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ પાર્ટી શરત લાદી રહી છે, તેના ઇરાદાઓ પર પ્રશ્ન ઉભા કરી રહી છે. તેમણે કહ્યું કે આમ કરીને કોંગ્રેસ ચર્ચા થવા દેવા માંગતી નથી.
2: સરકાર ને યે નીટ પેપર લીક કે બાદ જીતના કદમ ઉઠાયા, રી એક્ઝામ કરા કરકે ઓર બિના વિલંબ બિના દેરી કા રિઝલ્ટ ડિક્લેર કરા કે ઓર ભવિષ્ય મે એસા ના હો ઉસકો ભી વિસ્તાર સે સદન મે દેશ કે સામને મે બતાના જરૂરી સમજા હે. તો આજ ફિર હમને દેખા તો ઓપોઝિશન પાર્ટી તો ફિર સે હંગામા કરકે ચર્ચા સે ભાગ રહે હે. યે ઠીક નહીં હે. યે ચોથા દિન હો ગયા હે और पार्लियामेंट का बाकी बिजनेस छोड़ के हम पहला नीट पेपर लीक पे चर्चा के लिए पूरा तैयार हो गए हैं, फिर क्यों भाग रहे हैं चर्चा से.
0: વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગણી કરતા કહ્યું કે તેમના રાજીનામા વિના ચર્ચા થશે નહીં. તેમણે કહ્યું કે કોંગ્રેસ ચર્ચા કરવાથી દૂર રહી નથી. હોબાળા વચ્ચે અધ્યક્ષ સીપી રાધાકૃષ્ણને ગૃહને 2 વાગ્યા સુધી મુલતવી રાખ્યું. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના ફેક્ટ ચેક યુનિટે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના એઆઈ દ્વારા બનાવાયેલા નકલી વીડિયોનું ખંડન કર્યું છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તેમણે દેશમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ વિશે ધમકીભરી ટિપ્પણી કરી હતી. સરકારે સ્પષ્ટતા કરી છે કે શ્રી સિંહે દિલ્હીના વિરોધ અંગે આવું કોઈ નિવેદન આપ્યું નથી. યુનિટે કહ્યું કે આ વીડિયો એઆઈ દ્વારા બનાવાયેલો છે અને પાકિસ્તાની પ્રચાર એકાઉન્ટ્સ દ્વારા ખોટી માહિતી અભિયાનના ભાગરૂપે લોકોને ગેરમાર્ગે દોરવા માટે પ્રસારિત કરવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે તેમના 3 દેશના પ્રવાસના અંતિમ તબક્કામાં રોમાનિયાના બુકારેસ્ટ પહોંચશે. કોટ્રસેની પેલેસ ખાતે તેમના આગમન બાદ તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. તેઓ તેમના રોમાનિયન સમકક્ષ નિકુસ ઓર ડેન સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટ કરશે. વાટાઘાટ બાદ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે બ્રુનેઈના વિદેશમંત્રી પ્રિસ અબ્દુલ મતિન સાથે દ્વિપક્ષીય સહયોગ વધારવા માટે વાતચીત કરી, ખાસ કરીને કૃત્રિમ બુદ્ધિમત્તા, ડ્રોન અને ડિજિટલ નવીનતા જેવી ઉભરતી ટેકનોલોજી અંગે ચર્ચા કરવામાં આવી. આ ચર્ચા ફિલિપાઇન્સના મનીલામાં એએન પ્રાદેશિક મંચની બેઠક દરમિયાન થઈ હતી. આ પ્રસંગે ડોક્ટર એસ જયશંકરે પાપુઆ ન્યૂ ગિનીના વિદેશમંત્રી જસ્ટિન ડબલ્યુ ટાકાચેન્કો સાથે પણ મુલાકાત કરી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી જયશંકરે જણાવ્યું હતું કે ભારત પેસેફિક આઇલેન્ડ દેશ સાથે તેમના વિકાસ અને તેમની દરિયાઈ સુરક્ષા માટે ભાગીદારી કરવા તૈયાર છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @EIRNews_ABAD ને ફોલો કરશો. સિક્કિમ સરકારે નામચી જિલ્લામાં ટનલ દુર્ઘટનાની તપાસ માટે IGPના નેતૃત્વમાં 4 સભ્યોની ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી છે. આ સમિતિ 15 દિવસમાં પોતાનો અહેવાલ રજૂ કરશે. મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગ ગોલેએ અગાઉ ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરવાની જાહેરાત કરી હતી. અત્યાર સુધીમાં ટનલમાંથી 22 મૃતદેહ મળી આવ્યા છે અને બચાવ કામગીરી હજુ પણ ચાલી રહી છે. ભારતે સિંધુ જળ સંધિ પર સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનની ટિપ્પણીને ફગાવી દીધી અને કહ્યું કે જ્યારે ઇસ્લામાબાદ દ્વારા સરહદ પાર આતંકવાદનો ઉપયોગ રાજ્ય નીતિના સાધન તરીકે કરવામાં આવે છે ત્યારે આવી અપેક્ષા રાખી શકાય નહીં. પાકિસ્તાને નવી દિલ્હી પર સિંધુ જળ સંધિને સ્થગિત રાખીને પાણીને શસ્ત્ર બનાવવાનો આરોપ લગાવ્યા બાદ ભારતના કાયમી પ્રતિનિધિ રાજદૂત પર્વતાનીને હરીશે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પ્રતિક્રિયા આપી હતી. જમ્મુ અને કાશ્મીર પર રાજદૂતે કહ્યું કે કેન્દ્રશાસિત પ્રદેશ હંમેશા ભારતનો અને અવિભાજ્ય ભાગ રહ્યો છે અને રહેશે. તેમણે ઉમેર્યું કે એકમાત્ર મુદ્દો ભારતીય પ્રદેશ પર પાકિસ્તાનનો ગેરકાયદેસર કબજો છે.
3: सिंधु जल संधि पर हमारा रुख स्पष्ट और सुसंगत बना हुआ है। जब सीमा पार से आतंकवाद को नियमित रूप से एक हथियार के रूप में उपयोग किया जा रहा है तो आपसी विश्वास सद्भावना के आधार पर सहयोग की उम्मीद नहीं की जा सकती।

0: अरे अरे अरे मुग्धा, मारो हैप्पी बर्थडे नथी આજે, તારો પણ નથી, તો પછી આ શરૂઆતમાં જ હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, અને આ હિન્દી ગીત ગુજરાતીમાં આ બધું શું છે?
1: આજે મારો નહીં, તમારો નહીં, આપણા બધાનો હેપી બર્થડે છે,
0: એટલે કે આપણી આકાશવાણીનો હેપી બર્થડે છે. અને મિત્રો, તમને ખબર છે કેટલામો આકાશવાણી આજે 99 વર્ષ પૂરા કરે છે અને શતાબ્દી વર્ષમાં પ્રવેશ કરે છે, એટલે આકાશવાણીનો શતાબ્દી વર્ષનો વર્ષગાંઠ છે. તો આપણા તમામ શ્રોતા મિત્રો, અને હા, આરજે મિત્રોને ભૂલાય
1: ના ના,
0: એટલે આરજે મિત્રો, અમારા સહકર્મચારી, અમારા અધિકારીઓ બધાને આકાશવાણીના જન્મદિવસની હાર્દિક હાર્દિક શુભકામના. અરે પણ આપણે શુભકામના ક્યાંથી આપી રહ્યા છે એ તો કે
1: 100.1 FM ગોલ્ડ, ખરા સોના પરથી, અને સાથે સાથે ન્યૂઝ ઓન AIR એપ પરથી.
0: અને અમારા કાર્યક્રમનું નામ છે ગીત ગુર્જરી, અને કાર્યક્રમમાં આજે આપની સાથે છે
1: મુક્તા મારું
0: અને હું તરુલતા કરોડિયા. તમામ મિત્રોને અમારા બંનેના સસ્નેહ નમસ્કાર.

0: अरे वाह मुग्धा, जलसो पड़ी गयो। भक्ति गीत, गरबा, लोक गीत, विरह गीत, मिलन गीत अने कलाकारो मुकेश मन्नाडे, लता मंगेशकर, आशा भोसले, प्रफुल्ल दवे, हेमंत कुमार, बधाज कलाकारो, एटले एक से बढ़कर एक गीत अने एक से बढ़कर एक कलाकार। अने आज तो छे रेडियो नी मजा के अहिया दरेके दरेक रस तमने माणवा मळे छे। જ્યારે ટીવી આવ્યું, જ્યારે બીજા પ્રાઇવેટ એફએમ આવ્યા, ચિત્રપટ, પેલા મોટા મોટા ફિલ્મો આવ્યા, ત્યારે લોકોને એવું લાગતું કે રેડિયો હવે વિસરાઈ જશે, પણ જુઓ રેડિયોનું શતાબ્દી વર્ષ શરૂ થઈ ગયું છે
1: તો પછી, અને મને નથી લાગતું કે હજી કોઈ પણ બીજા માધ્યમ શતાબ્દી વર્ષમાં પ્રવેશ કર્યો હોય।
0: ના ના, એવું નથી। મુંબઈ સમાચાર પત્ર જે માધ્યમ છે, વર્તમાન પત્ર પણ મીડિયામાં જ આવે અને એણે લગભગ 200 કરતાં વધારે વર્ષ પૂરા કર્યા છે, એટલે 2 શતાબ્દી એણે કરી છે। પણ રેડિયોની દુનિયામાં આપણે નંબર 1 છીએ
1: ચોક્કસથી।
0: અને રેડિયોની મજા જે છે કે રેડિયો ગામડે ગામડે, પહાડો, દુર્ગમ વિસ્તારોમાં પહોંચે છે અને એટલે જ એની લોકપ્રિયતા પણ વધે છે। 23 જુલાઈ 1927 રોજ એની સ્થાપના થઈ અને ત્યારથી એણે એક જ સૂત્રને પકડી રાખ્યું છે, બહુજન હિતાય બહુજન સુખાય। અરે હા, પેલી સાંકેતિક ધૂન જે વાગતી હોય છે એના વિશે તને કંઈ ખબર છે?
1: હા ખબર છે ને,
0: તો જણાવ ને।
1: આમ તો એવું કહેવાય કે જ્યારે પણ આ નામ પડે ને રેડિયોનું, એટલે ઘેર ઘેર અને દરેકના મનમાં એ સિગ્નેચર ટ્યુનની એક જેને કહેવાય ને એક ઝાંખી સંભળાય જ જાય। અને તમને ખબર છે, તમને સાંભળીને નવાઈ લાગશે તરુબેન, કે આ જે ટ્યુન છે એ યુરોપથી ભારત આવેલા યહૂદી સંગીતકાર વોલ્ટર કોફમેન દ્વારા આ ટ્યુન તૈયાર કરવામાં આવી હતી અને એમણે આ ટ્યુન તૈયાર કરવા પહેલાં ભારતીય શાસ્ત્રીય સંગીતનો ખાસ અભ્યાસ પણ કર્યો હતો।
0: પણ એમાં એમણે 3 વાદ્યો વાપર્યા હતા।
1: હા એ વાત સાચી, વાયોલિન, વાયોલા અને ત્યારબાદ તાનપુરો।
0: આ 3 વાદ્યોથી બની આ સિગ્નેચર ટ્યુન જે અમર છે, કારણ કે આ સિગ્નેચર ટ્યુન એ રેડિયોની ઓળખાણ બની ગઈ છે। અને તને ખબર છે રેડિયોના તરંગોની શોધ કોણે કરી?
1: કોણે?
0: હેરિસ હર્ટ્ઝ, અને એના પરથી નામ આવ્યું કિલો હર્ટ્ઝ, જે આપણે સંવાદિતામાં બોલતા હતા ને કિલો હર્ટ્ઝ, કે આટલા કિલો હર્ટ્ઝ પરથી તમે આ કાર્યક્રમ સાંભળો છો। પણ આપણી વાતો ઘણી થઈ, આપણે શ્રોતા મિત્રોને પહેલા પ્રશ્ન પૂછીએ,
1: પૂછી લઈએ?
0: તો શ્રોતા મિત્રો, આજે તમારા માટે 3 પ્રશ્નો છે। કુંદનલાલ સૈગલે કઈ ફિલ્મમાં રેડિયોના ગાયક કલાકારની ભૂમિકા ભજવી? પ્રશ્ન ફરી એકવાર, કુંદનલાલ સૈગલે કઈ ફિલ્મમાં રેડિયોના ગાયક કલાકાર તરીકેની ભૂમિકા ભજવી? મારો બીજો પ્રશ્ન છે, રેડિયો બેન તરીકે કોણ ઓળખાય છે? હા મિત્રો, રેડિયો બેન તરીકે કોણ ઓળખાય છે? અને મારો ત્રીજો પ્રશ્ન છે કે ગુજરાતમાં રેડિયોની સ્થાપના કયા શહેરમાં પહેલાં થઈ, એ શહેરનું નામ આપે મને જણાવવાનું છે। અમારા નંબર છે

0: 9451541340225451345 મુગધા ગુજરાતીમાં નંબર કહી દે.
1: ગુજરાતીમાં શ્રોતા મિત્રોને નંબર કહી દો. હા ઓકે, 0224515414 અને 0224515415.
0: 41 કેમ આવ્યો?
1: સોરી, 4135.
0: આજ ભૂલ થઈ જાય છે. કેમ આવી ભૂલો થાય છે મુગધા?
1: ચલો આજે બર્થડે ના માનમાં એક ભૂલ માફ,
0: એક ચોકલેટ
1: આપી દઈશું.
0: ભલે શ્રોતા મિત્રો, એક ચોકલેટ લેવાની નથી, અને તો તમે કહેશો કે આ ચોકલેટ બહુ ખાય છે, હું જરાય ચોકલેટ ખાતી નથી. અત્યારે સરસ ચોકલેટ જેવું ગીત સંભળાવું એટલે મેં ચોકલેટ શબ્દનો પ્રયોગ કર્યો. તો સરસ ચોકલેટી ગીત,
1: આશા ભોસલે તથા વીરજીભાઈ ગજરના સ્વરમાં આ ગીત.

0: આપ સાંભળી રહ્યા છો 100.1 એફએમ ગોલ્ડ ખરા સોના અને કાર્યક્રમ ખરા સોના જેવો ગીત ગુર્જરી અને આજે છે ખરા સોના જેવો દિવસ કારણ આજે છે આકાશવાણીનો જન્મદિવસ અને આકાશવાણીનો જન્મદિવસ એટલે અમારા માટે ખૂબ મોટો દિવસ કારણ કે 23 જુલાઈ 1927 રોજ આકાશવાણીની સ્થાપના થઈ અને 3 ઓક્ટોબર 1957 રોજ વિવિધ ભારતી વિજ્ઞાપન પ્રસારણ સેવાની સ્થાપના થઈ હતી. તને ખબર છે મુગ્ધા, આકાશવાણીમાં એક થિયેટર પણ હતું જ્યાં ફિલ્મો લાગતી.
1: શું વાત છે!
0: હા, આકાશવાણીના ઓડિટોરિયમમાં આ થિયેટર હતું અને આપણું જે એન્ટ્રન્સ છે ને,
1: હા,
0: ત્યાં એની ટિકિટ વિન્ડો હતી અને એ ટિકિટ વિન્ડોમાં ટિકિટનો દર શું હતો ખબર છે? 1.50 રૂપિયા.
1: અચ્છા, આ કયા સાલની વાત છે?
0: આ 85-86 પહેલાંની વાત છે, કારણ કે 85-86માં આ કોઈક રીઝનના કારણે એને બંધ કરવામાં આવ્યું, એટલે એના પહેલાંની વાત છે. એટલે ત્યારે તો હું પણ અહીંયા નહોતી, મેં પણ આકાશવાણીનું થિયેટર જોયું નથી, પરંતુ એ જે થિયેટર હતું એમાં રોજ 2 શો થતા, સાંજે 4 થી 6 અને 6:30 થી 9:30 આવો કંઈક શોના ટાઈમિંગ હતા અને રવિવારે 4 શો થતા. અને 1985-86માં એ બંધ થયું, પરંતુ જેટલી ફિલ્મો બતાવવામાં આવતી એમાં ઘણી ભાગની, મોટા ભાગની ફિલ્મો ઇંગ્લિશમાં હતી અને હિન્દી ફિલ્મો પણ લાગતી અને એમાં પણ જે નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ હોય ને એ પહેલાં થિયેટરમાં બતાડતા.
1: અરે વાહ!
0: એટલે મંથન, મંથન, આક્રોશ આ બધી જ ફિલ્મો આકાશવાણીના થિયેટરમાં બતાડવામાં આવી છે.
1: અચ્છા,
0: હા, એટલે એ આકાશવાણીનું થિયેટરનું હજી પણ પડદો ત્યાં લાગેલો છે. એટલે તું જતી વખતે જોજે આજે કે આપણે ત્યાં આકાશવાણી થિયેટર પણ હતું, આકાશવાણી ઓડિટોરિયમ અને ચિત્ર ભારતી નામનો વિવિધ ભારતીનો જે પ્રોગ્રામ છે એ ત્યાં આકાશવાણીના થિયેટરમાં જ એનું એડિટિંગ થતું જ્યારે ફિલ્મો ચાલતી હોય ત્યારે. એ ફિલ્મનો કેટલોક ભાગ એમાંથી લઈને એ કાર્યક્રમ બનાવવામાં આવતો. એટલે આવી આકાશવાણીની અનેક રસપ્રદ વાતો છે. અને આપણે રેડિયો એટલે પહેલાં છે ને ખૂબ મોટા મોટા ટ્રાન્ઝિસ્ટર આવતા અને એ રેડિયો એટલે નેટવર્ક ન પકડે ને આપણું મોબાઈલનું, એમ રેડિયોમાં એ ખર ખર એવા અવાજ આવ્યા કરે. એટલે રેડિયોને વારંવાર અહીંયા ત્યાં સરકાવવો પડે અને કોઈ ખૂણે એ બંધ બેસતો અવાજ આવે ને ત્યાં પછી એને સેટ કરવો પડે અને પહેલાં રેડિયોનું લાઇસન્સ પણ લેવા પડતું. આવા દિવસો પણ રેડિયોના હતા, એને કહેવાય સોનેરી દિવસો, સુવર્ણ દિવસો. અને આજે પણ એના સુવર્ણ દિવસો જ છે, ભલે બીજા અનેક કોમ્પિટિશન

0: માટે અનેક માધ્યમો આવી ચુક્યા છે, પરંતુ રેડિયોની ગરિમા હજુ એવી ને એવી
1: યથાવત છે.
0: અને મુગ્ધા, તું કંઈક બીજી વાત કરવાની હતી?
1: હું વાત કરી રહી હતી, જેમ તમે કહી રહ્યા છો ને કે હજી પણ રેડિયો યથાવત છે, એનું એક કારણ એ પણ કહી શકાય કે કદાચ રેડિયો સમય સાથે અપગ્રેડ થયું છે. રેડિયો સમય સાથે, જેમ કે અત્યાર સુધી આપણે મીડિયમ વેવ, શોર્ટ વેવ આ બધા ઉપર રેડિયો સાંભળતા, અને હવે આજે આપણે ઓલ ઇન્ડિયા રેડિયો એ દેશમાં જ નહીં પણ વિદેશમાં બધી જગ્યાએ ન્યૂઝ ઓન એઆઈઆર એપ પર પણ સાંભળી શકીએ.
0: ડિજિટલ થઈ ગયો અને વેવ ઓટીટી પ્લેટફોર્મ પર પણ આપણો રેડિયો આવી ગયો.
1: એક્ઝેક્ટલી, એટલે સમય સાથે બદલાયો છે, કદાચ એટલે જ રેડિયો હજી પણ અડીખમ છે.
0: અને પેલા જે મોટા મોટા ટ્રાન્ઝિસ્ટર આવતા એ હવે મોબાઈલ આપણા ખિસ્સામાં આવી ગયા.
1: હા,
0: એટલે જો આપણે હવે ન્યૂઝ ઓન એઆઈઆર મોબાઈલ એપ પર જો રેડિયો સાંભળવો હોય તો આપણા ખિસ્સામાંથી પણ આપણે રેડિયો સાંભળી શકીએ.
1: ચોક્કસથી.
0: અને હવે લોકો જે સાંભળવા માટે આતુર છે એવા ગીતો સંભળાવીએ.
1: ચોક્કસ. તો ચાલો ઉદિત નારાયણના સ્વરમાં થઈ જાય ગીત.
0: પરંતુ એ પહેલા આપણે જે ત્રણ પ્રશ્નો કર્યા હતા એ પ્રશ્નો ફરી એકવાર રિપીટ કરી દઈએ. તો
1: હા, કરી દઈએ.
0: તો ગુજરાતનું પહેલું રેડિયો સ્ટેશન કયા શહેરમાં ખુલ્યું, રેડિયો બેન તરીકે કોણ ઓળખાય છે, અને કુંદનલાલ સૈગલે રેડિયો ગાયક તરીકેની ભૂમિકા કઈ હિન્દી ફિલ્મમાં ભજવી હતી? આ ત્રણ પ્રશ્નોના જવાબ આપે અમને આપવાના છે. નંબર છે 0224515 4134, 0224515 4135.

0: आप સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના કાર્યક્રમ છે ગીત ગુર્જરી. ગીત ગુર્જરી કાર્યક્રમમાં આજે આપની સાથે છે મુગ્ધા મારુ અને હું તરુલતા કરોડિયા, અને અમે વાતો કરી રહ્યા છે રેડિયોની, આકાશવાણીની. તો તને ખબર છે, સ્વતંત્રતાની લડતમાં રેડિયોએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.
1: અચ્છા.
0: હા, ગાંધીજીના અનેક ભાષણો રેડિયો પરથી પ્રસારિત થયા છે. ગાંધીજીની પ્રાર્થના સભા, ગાંધીજીએ શાંતિની અપીલ કરી હતી, અને ગાંધીજીના અનેક ભાષણો. એટલું જ નહીં, ગાંધીજીની પહેલીવાર જ્યારે હત્યા કરવામાં પ્રયત્ન કરવામાં આવ્યો હતો, જે નિષ્ફળ ગયો હતો, ત્યારે કંઈક બોમ્બ ધડાકા થયા હતા, એના અવાજો પણ આકાશવાણી પાસે છે. એટલું જ નહીં, આપણી પાસે સરદાર વલ્લભભાઈ પટેલનો અવાજ છે, મહાત્મા ગાંધીનો છે, અનેક નેતાઓના અવાજ છે. ઉષાબેન મહેતાનો ઇન્ટરવ્યૂ છે આપણી પાસે, જેમણે ભૂગર્ભ રેડિયો શરૂ કર્યો હતો, અને સરદાર પટેલના અવાજ છે. એવા અનેક મહાનુભાવોના અવાજો પણ આપણી પાસે છે, એમના રેકોર્ડિંગ આપણી પાસે છે. અને આ ખરેખર એક ખૂબ જ સારો રેડિયોનો ફાળો કહેવાય, કે સ્વતંત્રતાની લડતમાં અનેક સંદેશાઓ મોકલવામાં પણ એનો ઉપયોગ થયો હતો. અને હા, હાલના આપણા જે વડાપ્રધાન છે ને, તેઓ પણ રેડિયોનો ઉપયોગ કરી રહ્યા છે. કેવી રીતે? કેવી રીતે?
1: મન કી બાત.
0: હા, મહિનાના દરેક છેલ્લા રવિવારે આવીને તેઓ મન કી બાત કરે છે. એટલું જ નહીં, વિદ્યાર્થીઓ માટે પરીક્ષા પે ચર્ચા પણ તેઓ કરે છે.
1: યસ, સાચું.
0: એટલે આ બંને કાર્યક્રમો તેઓ રેડિયો પરથી કરે છે, અને એમણે પણ રેડિયો પર જ પોતાની પસંદગી ઉતારી છે. કારણ કે તેઓ જ્યારે ઘણા દુર્ગમ સ્થાનોમાં હતા, ત્યારે એમણે જોયું કે આ વિસ્તારોમાં પણ રેડિયોની પહોંચ જઈ રહી છે, ત્યાં બીજા માધ્યમો નથી જઈ રહ્યા, એટલે એમણે રેડિયોની પસંદગી કરે કે દેશના ખૂણે ખૂણે એમનો અવાજ પણ પહોંચે અને લોકો સુધી એમના મનની વાત જાય.
1: યસ, એટલે જ તો ઓલ ઇન્ડિયા રેડિયો એ વિશ્વનું સૌથી મોટું રેડિયો નેટવર્ક છે. અને જે તમને ખબર છે, ભારતના 99% પણ વધારે ભૌગોલિક વિસ્તાર અને વસ્તી સુધી આ રેડિયો પહોંચે છે.
0: અને કેટલી ભાષાઓમાં પહોંચે છે?
1: દેશભરમાં 230 વધુ પ્રસારણ કેન્દ્રો છે, જે 92 વધુ ભારતીય વિવિધ ભાષાઓ અને બોલીમાં 600 વધારે સમાચાર બુલેટિન રોજના પ્રસારિત કરે છે.
0: ક્યા બાત હૈ. તો આજ વાત ઉપર એક સરસ મજાનું ગીત થઈ જાય.
1: થઈ જાય.

0: છે.
1: મુગ્ધા રેડિયોની ખાસિયત શું છે ખબર છે? કે રેડિયો એના માટે તમારે એક જગ્યાએ બેસી નથી રહેવું પડતું.
2: હા,
1: તમે ચાલતા, હરતા, ફરતા, કૂદતા, એક્સરસાઇઝ

0: एक्सरसाइज करता करता रसोई बनावता बनावता रेडियो सांभळी शको,
1: कोई पण काम करता करता रेडियो,
0: अने कदाच एज एना टकी रहेवानी एक मुख्य कारण पण छे।
1: हा एज, हमणा एक श्रोता मित्रनो फोन आव्यो तो तेमणे पण एज कह्युं के रेडियो एक मित्र जेवुं काम करे छे, के तमने क्यारे एकलुं ना लागे,
0: अने ज्यारे तमे जे मूडमां होय ने ए मूडनुं ज्यारे गीत आवे ने एटले तमे गणगणी ज उठो।
1: ચોક્કસથી।
0: અને હા, પણ રેડિયોનું માત્ર એટલું કાર્ય નથી કે ખાલી ગીતો સંભળાવે, શિક્ષણ, માહિતી, મનોરંજન, જ્ઞાન સાથે ગમ્મત, એટલે આપણી જ્યારે સંવાદિતા ચેનલ ચાલતી હતી ને ત્યારે કેટલા બધા કાર્યક્રમો હતા, મહિલા મંડળ આવે, બહુરૂપી આવે, બાળકો માટે, યુવાનો માટે યુવાણી આવે, નાટકો આવે, વાર્તાલાપ આવે, મુલાકાત આવે, નાટ્ય ગીતો આવે, લોકસંગીત, સુગમ સંગીત, ભક્તિ સંગીત, ચિત્રપટ સંગીત, કેટ કેટલી વેરાયટી છે, રૂપક આવે, સંગીતાત્મક રૂપક આવે, આત્મકથા આવે, સત્યના પ્રયોગો જેવી આપણે વાંચીએ, નવલકથાનું પઠન થાય, નવલિકાનું પઠન થાય, અને પછી હાસ્ય શ્રેણીઓ તો ચાલતી જ હોય, એટલે આટલી બધી વેરાયટી, એટલે એક થાળીમાં આપણે કહીએ ને 56 ભોગ, તો આ 56 કરતાંય વધારે ભોગ આપે એવો આ રેડિયો છે।
1: યસ, અને એ જ તો કદાચ કારણ છે ને કે રેડિયો એ ઘર ઘરમાં વસેલો છે।
0: હા, પણ હવે બધાના કિસ્સામાં આવી ગયો છે, પણ યંગસ્ટરને પણ એ આકર્ષી રહ્યો છે, યંગસ્ટર પણ આજે રેડિયો જોકીને સાંભળવા માટે તત્પર હોય છે, કારણ કે રેડિયો જોકી છે ને એકદમ ફાસ્ટ બોલતો હોય।
1: હા,
0: અને પછી કયું ગીત આવશે, મારી પસંદનું આવશે કે, અને ફોન પણ છે એટલે ફોન પર એ લોકો વાત કરી શકે, કનેક્ટ થઈ શકે કે હવે તમે આ ગીત વગાડશો, બધા પોતાના મિત્રોને કહી દે કે મારું નામ આવવાનું છે રેડિયો પર અત્યારે। હા, આપણા જતીનભાઈ દરજી છે ને એ એમના મિત્રોને કહી રાખે છે, જતીનભાઈ દરજીનો એકવાર મને ફોન આવેલો કે તમે આજે મારું નામ ન બોલ્યા, મેં કહું કે ના ન બોલી તો કે ના, પણ મારા મિત્રોને એવું લાગ્યું હશે ને કે આજે મેં રેડિયો સાંભળ્યો નથી, એટલે તમારા નામ પણ રેડિયો પર આવે કે જતીનભાઈ દરજીની ફરમાઈશ પર તમે આ ગીત સાંભળવાના છો, એટલે આ પણ રેડિયોની એક મજા છે। એટલે અને હા, કેટલાય આપણા મોટા મોટા જે કલાકારો છે, એ પછી ગાયક કલાકાર હોય, ગીતકાર હોય, સંગીતકાર હોય, કે ગમે તેટલા મોટા કલાકાર હોય, આર્ટિસ્ટ હોય, એ બધા રેડિયો સાથે પહેલા જોડાયેલા હતા।
1: યસ,
0: હા, અને ત્યારબાદ એમણે બહારની દુનિયામાં પોતાની પ્રતિભાવ બતાવી, એટલે રેડિયો એ મૂળ સ્થાને હતો, અને આ રેડિયોનું મૂળ સ્થાન એટલે ગીત। તો હવે કયું ગીત
1: હવે આપણે સાંભળીએ? સોલી કાપડિયાના સ્વરમાં એક ગીત।
0: ચોક્કસ।

0: મુગ્ધા રેડિયોની બીજી એક ખાસિયત કહું,
1: કહી દો,
0: સમય. એટલે એક સેકન્ડનો પણ અહીં એટલું મોડું તમને ન ચાલે. અને લોકો રેડિયોના સમય પર પોતાના ઘડિયાળને એ કરતા હોય છે.
1: હા,
0: એટલે 12 વાગ્યા એટલે કાર્યક્રમ જેવો શરૂ થાય એટલે લોકોને ખબર પડી જાય કે આ 12 એટલે વનિતા મંડળ કે પેલો જે બીજું આપણું મહિલા મંડળ કે એવો કાર્યક્રમ શરૂ થાય ને એટલે લોકોને ખબર પડી જાય 12 વાગ્યા.
1: અને એ જ જેમ હમણાં આપણે સિગ્નેચર ટ્યુનની વાત કરી ને તેમાં પણ ઘણા લોકોથી મેં એવું સાંભળ્યું છે, સ્પેશિયલી જે મોટી ઉંમરના વડીલો એનાથી, કે 5:55 સિગ્નેચર ટ્યુન વાગે એ ઘણીવાર એ લોકો માટે જેને કહેવાય ને કે સવારની પ્રથમ ધૂન એટલે વેકઅપ કોલ તરીકે એ લોકો એને લેતા હતા.
0: હાસ તો વળી, એટલે સિગ્નેચર ટ્યુન એટલી ફેમસ, એટલે આકાશવાણીનો સમય, એટલે આપણે પણ સમય ખૂબ જ જાળવતા હોઈએ છીએ. એટલે 3 વાગે ગીત ગુર્જરી શરૂ કરવાનું એટલે 3 વાગે શરૂ થઈ જ જવું જોઈએ. અત્યારે ભારે વરસાદ પડી રહ્યો છે,
1: હા,
0: એટલે આપણા પરિવારવાળા આપણા માટે ચિંતિત છે કે આ લોકો પહોંચી તો ગયા છે, પહોંચ્યા હશે કે નહીં, ઘરે આવશે કે નહીં, પણ આપણે બંને આવી ગયા છીએ. કારણ કે રેડિયોની એ જ ખાસિયત છે કે અહીંના અનાઉન્સર હોય કે અહીંનો બીજો સ્ટાફ હોય, બધા સમયસર આવે.
1: 100% વાત.
0: હા, એટલે સમયને સાચવતા રેડિયોએ શીખવ્યો. અને આપણે પ્રશ્નો કર્યા હતા 3.
1: હા,
0: તો એમાંનો હતો એક પ્રશ્ન એ હતો કે રેડિયો બેન તરીકે કોણ ઓળખાય છે. તો ભૂગર્ભ રેડિયોની શરૂઆત થઈ હતી અને ગાંધીજીના સ્વતંત્ર આંદોલનમાં ભાગ લેનારા સ્વતંત્ર સેનાની ઉષા મહેતાએ આ ભૂગર્ભ રેડિયોની શરૂઆત કરી હતી અને ત્યારથી એમને રેડિયો બેનનું બિરુદ મળ્યું. વડોદરામાં 1 મે 1939 રોજ ગાયકવાડ સરકારે સૌ પ્રથમવાર રેડિયોની સ્થાપના કરી. અમદાવાદમાં એના 10 વર્ષ બાદ 1949 રેડિયોની સ્થાપના થઈ અને રાજકોટમાં એના 5 વર્ષ બાદ 1955 રેડિયોની સ્થાપના થઈ. અને 1 ઓક્ટોબર 1939 સૌથી પહેલી વાર ગુજરાતી ન્યૂઝ બુલેટિન પ્રસારિત થયું.
1: શું વાત છે!
0: હા, એટલે હા, હજી એક પ્રશ્ન રહી ગયો ને. હા, કુંદનલાલ સાયગલ વાળો સવાલ હતો. તો એમણે ગાયક કલાકાર તરીકેની ભૂમિકા હિન્દી ફિલ્મમાં ભજવી હતી અને એ ફિલ્મનું નામ છે દુશ્મન.
1: શું વાત છે! પણ તમને ખબર છે તરુબેન, ઘણા બધા શ્રોતા મિત્રોએ આપણને સાચા જવાબ પણ આપ્યા છે જેના

0: તમે પૂછ્યા હતા તેના જવાબ. અને શ્રોતા મિત્રોના નામ છે નિલેશભાઈ ચેમ્બુરથી, પિયુષભાઈ પિયુષભાઈ મહેતા સુરતથી, વિભાબેન, ભરતભાઈ, વિનોદભાઈ મકવાણા અને હંસાબેન. આ બધા જ શ્રોતા મિત્રોએ સાચા જવાબ આપ્યા છે
1: અને ઘણા બધા શ્રોતાઓના શુભકામના આપવા માટે પણ ફોન આવ્યા છે.
0: હા, યસ,
1: હા, કે આજે શતાબ્દી વર્ષ છે અને આકાશવાણીને બધાએ શુભકામનાઓ આપી છે અને આરજે મિત્રોને તો ખાસ આપી છે.
0: હા,
1: એટલે અમારા બધા આરજે મિત્રો જેઓ સાંભળતા હશે એમને શ્રોતા મિત્રો વતી આજના દિવસથી ખૂબ ખૂબ શુભકામનાઓ છે.
0: તો હવે થઈ જાય એક ગીત?
1: ચોક્કસ,
0: ચાલો કમાલ ત્રિવેદીના સ્વરમાં આ ગીત.

0: મુગ્ધા રેડિયોની વાત હોય અને ક્રિકેટ કોમેન્ટ્રીની વાત ન કરીએ તો ચાલે?
1: ચાલે જ નહીં, બિલકુલ જ ના ચાલે.
0: કારણ કે તમે જો મોટી મોટી સ્ક્રીન પર જ્યારે ક્રિકેટ જોવા માટે ત્યાં બેસીને ન જોઈ શકો ત્યારે તમારી પાસે એક જ વિકલ્પ છે અને એ છે રેડિયો.
1: રેડિયો,
0: હા. અને પછી ટેક્સીવાળો હોય, રિક્ષાવાળો હોય કે પછી સાયકલ પર જતા માણસ હોય, દરેક ક્રિકેટ સાંભળતા હોય. અરે સ્કોર ક્યાં હુઆ, સ્કોર ક્યાં હુઆ, સ્કોર ક્યાં હુઆ, એમ એકબીજાને પૂછતા જાય ને. સ્કોર કહેતા કહેતા મલકાતા પણ જાય. ટ્રેનમાં બેઠા હોય ને એ પણ એકબીજાને સ્કોર કહેતા હોય આ રીતે.
1: હા હા, કેમ નહીં.
0: હા, પણ આ કોમેન્ટ્રીની શરૂઆત ક્યારે થઈ?
1: કોમેન્ટ્રીની શરૂઆત થઈ ત્યારનો તો તમને જો કહું તો એ સિનારિયો એવો હતો કે જ્યારે 1960 થી 1980 ના દાયકો જે હતો, બે દાયકા, તેમાં ભારતની જ્યારે પણ મેચ હોય ને ત્યારે રસ્તાઓ બજારો બધું જ સુમસામ થઈ જાય, અને ચાની કીટલી કે પાનની દુકાન જ્યાં પણ રેડિયો ચાલતો હોય ને બસ ત્યાં જ તમને લોકો જોવા મળે,
0: એટલે મેળો લાગી જાય ત્યાં.
1: હા, યસ. અને એક કેવું પડે તરુબેન કે જે આપણે શોર્ટ્સ ટીવી પર જોઈએ અને જે તમને આમ જોતા જ તમારા મોઢામાંથી ચોગ્ગો છગ્ગો એ બધું નીકળી જાય ને, એવો રોમાંચ લોકોને રેડિયોના અવાજથી અનુભવતા હતા.
0: એવો જ રોમાંચ એ લોકો નાટક રેડિયો પર જ્યારે સાંભળે ત્યારે આખે આખું જ્યારે દ્રશ્ય ખડું થઈ જાય ને,
1: એક્ઝેક્ટલી
0: એ રીતે ઓડિયો ડ્રામાની એ સરસ પહોંચ છે.
1: સાચે
0: ઓડિયોમાં તમે જ્યારે પણ કોઈ વસ્તુ સાંભળો ત્યારે તમે એની કલ્પના કરી શકો કે આ વસ્તુ ભજવાઈ રહી છે અને તમારી આસપાસ એ દ્રશ્ય ખડું કરી દેને, એ જ ઓડિયોની મજા છે.
1: એકદમ.
0: પણ જ્યારે ઓડિયો ને વિઝ્યુઅલ આવ્યો ત્યારે લોકો ઘણા વિઝ્યુઅલ પાસે ગયા, પરંતુ રેડિયો એમણે છોડ્યો નહીં. કારણ કે રેડિયો પાસે હતી એની ઓથેન્ટિસિટી. કારણ કે રેડિયો પર કોઈ પણ સમાચાર આવે કે રેડિયો પરથી કોઈ પણ વાત જ્યારે પ્રસારિત થાય ને, એ 100% સાચી હોય ને તો જ પ્રસારિત થાય.
1: હા, એ વાત તો એકદમ સાચી.
0: હા, એટલે લોકો ભલે રેડિયો ગમે તેટલા ન્યૂઝ ચેનલ પર સમાચાર સાંભળે જોઈ, પણ છતાં રેડિયો પર કન્ફર્મ કરે કે આ સમાચાર સાચા છે ને.
1: સાચી વાત છે. અને જ્યારે આપણે ક્રિકેટ કમેન્ટ્રીની વાત કરીએ છીએ ત્યારે આપણે 1983 નો વર્લ્ડ કપનો રોમાંચ છે.
0: કારણ કે ઘણા લોકો તે વખતે ટીવી પર નહોતું જોયું અને રેડિયો પર સાંભળનારાની સંખ્યા વધારે હતી.
1: યસ, ત્યારે ભારતના મોટા ભાગના લોકોએ આ ઐતિહાસિક ક્ષણને ટીવી પર નહીં પરંતુ રેડિયો પર આ ઉજવી હતી. અને આકાશવાણી પર જે આ કમેન્ટ્રી થઈ એક રમત મટાડીને જાણે ઉત્સવ બની ગયો હતો એ.
0: હા, કારણ કે એ વખત જે હતો ને એ એવો પણ હતો કે બધા જ લોકોના ઘરમાં ટીવી નહોતા.
1: હા,
0: અને ટીવી જોવા માટે આપણે કોઈકના ઘરે જવું પડતું, જેના ઘરે આપણે જઈએ ને એની પાસે ચારાના આઠાના આપીને પણ જવું પડતું, અને એમના ઘરમાં જેટલી જગ્યા હોય એટલા જ લોકો બેસી શકે.
1: હા,
0: અને બાકીના લોકો પછી બિચારા જો પહેલો એ વહેલો એ કહેવાય ને, એ રીતે લોકો એ લોકોના ઘરે જતા. અને ત્યારે રેડિયો એક સહારો હતો આ ક્રિકેટ કોમેન્ટ્રીનો પણ. પરંતુ અત્યારે સરસ મજાનું ગીત થાય એ પહેલાં શું આપણે રજા લેવાનો સમય થઈ ગયો છે?
1: હા,
0: તો અત્યારે મને તરુલતા કરોડિયાને
1: અને મને મુગ્ધા મારુને
0: આપો રજા, અને ફરી એકવાર આપ સૌને આકાશવાણીના શતાબ્દી વર્ષની જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. અને બરાબર 4 વાગે આપ સાંભળશો સમાચાર. આપણે ફરી મળતા રહીશું.